મિત્રો, આ છે આકાશવાણી ભારત ભવન પ્રસારણ 106.1 FM રેડિયો પર. મિત્રો, કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ભલે પધાર્યા, બહાર સરસ મજાનો દિવસ છે, પણ ખાલી આજ માટે જ છે. કાલથી પાછા વિન્ટર જેવું શરૂ થવાનું છે, એટલે જે કંઈ આનંદ માણી શકતો હો બહાર આનંદ માણી લો. મિત્રો, આજના કાર્યક્રમમાં અમે એક એવા કલાકારની વાતો કરી રહ્યા છે, એમનું નામ છે સુનિલ શેટ્ટી, જે કર્ણાટક બેંગ્લોરમાં જન્મ્યા. બોલિવૂડ એક્ટિંગની જો વાત કરીએ તો તેમણે ટીવી શો, 3 દાયકા સુધી ફિલ્મોમાં અલગ અલગ રોલો, હીરો તરીકે, વિલન તરીકે અને હેરાફેરીથી કોમેડિયન તરીકે પણ સરસ મજાની એમણે એ બધા કિરદારોની જવાબદારી સંભાળી. ક્રિકેટ અને માર્શલ આર્ટમાં એમને ઘણો રસ, એટલે કે આપણે આગળ વાત કરીશું એમણે ક્રિકેટમાં એમણે શું કર્યું. અને એ પોતે ફિલ્મોમાં આવે તે પહેલાં એમના પિતા જે હતા એ આમ તો બેંગ્લોરથી આવ્યા હતા, પણ મુંબઈમાં આવીને એમણે રેસ્ટોરન્ટનો બિઝનેસ ચાલુ કર્યો હતો. એમના પિતાનું નામ વિરુપન શેટ્ટી. તો એ રેસ્ટોરન્ટમાં એમના પિતાને મદદ કરતા 1992માં ફિલ્મ બલવાનમાં એમને એક્ટિંગ કરવાની ચાન્સ મળ્યો. ફિલ્મ તો ખાસ ચાલી નહીં હતી, પણ 3 દાયકા સુધી તેઓ ટકી રહ્યા. તો મિત્રો, એવા સુનિલ શેટ્ટીની આપણે વાતો કરીશું. અમારો નંબર છે 3858783 3858783. આજનો કાર્યક્રમ આપની માટે નીલિમાબેને તૈયાર કર્યો છે, સાથે સ્ટુડિયોમાં હું છું. આપ આ કાર્યક્રમ એક્સિસ રેડિયોના, એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી પણ સાંભળી શકો છો, www.accessradio.org.nz. આપ અહીં ફોન કરવાની ઈચ્છા હોય તો 3858783. આગળ કાર્યક્રમમાં જે ગીત છે એ ફિલ્મ વક્ત હમારા હૈ, જે ગીત ગાયું છે અલકા યાજ્ઞિક અને યુધિત નારાયણે.

મિત્રો, આ કાર્યક્રમમાં હમણાં હમણાં જોડાયો હતો પણ આપનું સ્વાગત છે. આ છે આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 106.1 FM રેડિયો પર. આજે અમે સુનિલ શેઠી બોલિવૂડ એક્ટરની વાતો કરી રહ્યા છીએ.

જેમણે પોતાના જીવનના ત્રણ જીવન દાયકામાં યોગદાન આપ્યું છે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. ઘણી ઘણી સરસ મજાની ફિલ્મોમાં એમણે ભાગ લે સોરી એક્ટિંગ કરી છે. આમ એક ફિલ્મ મને એમની યાદ આવે છે, મેં હુના, જેમાં એમણે વિલન તરીકે એક્ટિંગ કરી હતી એન્ડ વોઝ સમથિંગ આઈ રીલી લાઈક ઇટ. પણ એવું માનવામાં આવે છે કે એમની બેસ્ટ વિલન જે રોલ હતો એ ધડકનમાં એમને કર્યો હતો અને એમના માટે એમને ઝી સિનેમા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આમ બોર્ડરમાં પણ એમણે સરસ મજાની એક્ટિંગ કરી હતી. 1997ની બોર્ડરની વાત કરીએ છીએ અને આઈ થિંક ન્યૂ બોર્ડર 2માં પણ તેઓ છે. એની આગળ જે ફિલ્મ છે એનું નામ છે ટક્કર. આ ગીત ગાયું છે અલકા યાજ્ઞિક અને કુમાર સાણુએ.

આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતા ગણને નીલિમા ભુલાને નમસ્કાર, પ્રણામ. મિત્રો, સાલ મુબારક. ઇટ ફીલ્સ સ્ટ્રેન્જ ટુ બી સેઇંગ હેપી ન્યૂ યર ઇન ફેબ્રુઆરી, બટ ઇટ ઇઝ ધ ફર્સ્ટ લાઇવ શો ઇન સ્ટુડિયો, સો હેપી ન્યૂ યર ટુ યુ ઓલ. આઈ હોપ યુ ઓલ હેડ અ વન્ડરફુલ હોલિડેઝ. Although it sounds like a long time ago now, we do have a new and exciting year to look forward to. So, nava varshna nava shoma aap sarvenu hardik swagat che ane aasha che ke varsh darmiyan par tamara saath ni hoof amne avij rite marti rahe. Mitro, nava varsh ni navi yojana ane nava josh sathe ame tamari seva mate utsuk chhiye. So welcome. Sit back, relax, and let us entertain and inform you. Mitro, agar janavyu tem, aaje ame tamara mate abhineta nirmata Sunil Shetty na prakhyat geeto vagadi rahya chhe. To sanje 7 vagya sudhi amara tamara sath ni apeksha sathe prastut karu chu. Aajna karyakram nu maru potanu manpasand geet Abhijit na avaj ma film chhe Krishna.